0: જુહાર ના સોનુ, જુહાર.
1: જુહાર ના ચેતમન, જુહાર અમરલીસ ને?
0: હા અમરલી કાય. એટલે મેં મચો એ કાવડ શીખા કેલે ઉતરાયણ ના ને.
1: હો
0: દાદી મન સંગે આલે જુહાર ભેટ કરું તેવે.
1: હા હા એચે સંગ સંગે આમચો ગાંવ કાર્યક્રમ સુનતો સફાઈ ગાંવ ખરા દાદા દીદી આવ્યા ભાઈ બન સ્યાન સજન સંગ જવરા સંગવારી મન કે મય સોનુ
0: ઓર મય ચેતમન
1: અમે દુનો કરું છે
0: જુહાર.
1: જુહાર
0: ઓર દખના નાનન પીલામન બોલે તો રસ હોત ને. હા
1: હા હા
0: રેડિયો સુન તો નાનાની પીલામન કે બોલે આમી દુનો છો બાટલે ખૂબે ખૂબે
1: મયા બોલે આરુ ચુમા બોલે ને.
0: હા સત્ય છે દખ તો અસના એના દખ આમી તો સમય હિસાબ ને આમી અમરું છે આઈ કે નહીં.
1: હા
0: સમય હિસાબ ને આમી અમરું છે ઓર દખ દાદી મલક સમય ને અમરુક છે લાગે છે.
1: હા
0: આજકાલ ભર ખેતીવાડી છો સમય દાદા દીદી મન છો આઈ કે નહીં.
1: હા
0: હા ખેતીવાડી સંગ સંગ દાદી મન દખ કુનકુન બાટ પાણી મારે સર કુની બાટ ખીંડી સુખા બલા છે.
1: સુખા બલા
0: પાણી મારતો બાટે તક દાદી મન ખીંડી રોપુક બલ મુરિયાલા સત નમય દખે છે કુની કુની બાટ જાઉન ભાતિર.
1: હો હો
0: ને ભર કુની બાટ તો એ બે બલ હોય ખીંડી પલ્હા પકાલો મહા બનાસત.
1: હો બલન કોની કોની મતલબ મતલબ બતર હિસાબ લે ને દખના કોચત બોલ લો છે ને 90 દિન ની 110 120 દિન ને ખદ ભાત કોની હિસાબ લે બલે બે સમય દખ સતા ની બોલ તો ખુન લગા સો
0: લગા સો. હો તો દખ દાદી મન ખેતીવાડી કમાની ધમાની તો કરશો માતર ને માતર દખ ગાંવ પારા ને બોલે નહીં જો ન કાય બોલો ને આમચો બોલો મનોરંજન જો ને શહેર પાર તો મનોરંજન ચો સાધન મન આસે છી. તો વસની ગાંવ પારા ને બોલે મનોરંજન ચો સાધન મન હોય છે કઈક પ્રકાર.

0: તો
1: હા તો ચેતમન
0: દખે કાય મજા ના માટી માય ને હા
1: હા હા
0: માટી બલ તો માય છે ને
1: માય છે ને
0: હું તને જન્મ ધરું છે ખેતી કમાની કરું છે ભલે નાટક ભીતર ને કિત્રો જ્ઞાન જો ગોટ કે અમી એ થાને સુન
1: સુન લો
0: દખ માટી માય કોની દેવભૂત બનો ઉગની શકત ને ઓર માટી માય કે આમ ખીણ લાડ મયા કર લે મતલબ ખત ભાત નગત નુઆ ઉવા એટલે આમ કે ખેતી કમાની કરલો નહીં આમ કે નગત ઉપજન દેવાય
1: દેવ છે હા
0: તો દખે કે લિખું માતે રામચલા કે પટૌરલા ને મારા આદિત્ય કુમાર આચાર્ય ને
1: અરે
0: કે આમચલા ગમરાત્રલા બલબીર સિંહ કચ્છ
1: એટલે
0: થાને ભાગ ધરલો દાદી મંજુ નાવ કે સંગ દે
1: યમના શ્રીમતી સુંદરા સિંહા શ્રી નરેન્દ્ર પાડી શ્રી શિવનારાયણ પાંડે શ્રી બલબીર સિંહ કચ્છ શ્રી ભરત કુમાર ગંગાદિત્ય શ્રી મહેન્દ્ર કુમાર પાંડે
0: કિત્રો દાદી મને એ નાટક ભીતર ભાગ ધરન માતે રામચલા કે નાટક કેમ રોરલા ને તો મેં બોલતા આમ છે લાગે મોટા ને આવરબલ નગત નગત ગોઠ માં આસે ના
1: આ
0: લેમન બોલે સુનાવ દે
1: હાલ તેમ સુનાવ
2: એક મજબૂત ઘર બિલકુલ ઉસ પિતા કી તરહ હોતા હૈ જો હર મોસમ સહ કર ભી ઘર કી નીવ કો કભી હિલને નહી દેતા
3: આપકે ઘર કે લિયે ભરોસે કા દૂસરા નામ ચેટીનાડ સિમેન્ટ કા મેક્સ ક્રીટ સિમેન્ટ 64 સાલો કી બુનિયાદ કે સાથ ચેટીનાડ સિમેન્ટ ધ પરફેક્ટ કોન્ક્રીટ ચોઇસ
4: जीएसटी से जुड़ी नई खबर ने आम लोगों और निवेशकों दोनों को राहत दी है। सबसे बड़ी राहत खाने पीने के सामान पर दी गई है। ब्रेड, रोटी और छेना पनीर पर अब कोई जीएसटी नहीं लगेगा। इसके अलावा 33 जरूरी दवाइयों के दाम कम कर दिए गए हैं, जिससे इलाज का खर्च भी घटेगा। लाइफ इंश्योरेंस पर भी पूरी तरह जीएसटी छूट दी गई है, जिससे पॉलिसी खरीदना अब और सस्ता हो जाएगा। छोटी कारों और 350 cc तक की बाइक पर जीएसटी 28% से घटाकर 18% कर दिया गया है। इसका मतलब है कि गाड़ी या बाइक खरीदने का सपना अब पहले से सस्ता हो सकता है।
5: जीएसटी परिषद बुधवार के घोषणा कर ली से कि सरकार सिर में टुपरे जीएसटी चो दर के कम कर ली से। ए बार ये दर 28% ले कम हुन 18%

સુવિધા, ખાદ બાળતો સંસ્થાચું કમજોરી છું વિકાસ, મોસમને ગડબડી, બલ્લોને સહી સમયને પાણીની ગીરતોર, ભીને ભીની સમયને અપર્યાપ્ત ઉપયુક્ત સમન્વિત કૃષિ મોડલ છો, હોતો કિસાન ઓર ભૂઈ સંબંધી અધિનિયમને વિસંગતિ, યે સબ ખેતી કિસાની કામ બુતા કે વ્યવધાન કરે છે. કિસાન નીતિ છો આવશ્યકતા કાય કાજે આય, કાય કાજે કી ખેતી કિસાની જાગાને વ્યાપ્ત અસ્થિરતા ઔર અનિશ્ચિતતા કે કમ કરતો ઔર કિસાન વ્યવસાય કે નવજવાન ધાંગડા મન કે મન લગાતો ઔર મુનાફા કમાતોને જોર દેતો આય. કૃષિ રાજ્ય કે બાળતી ઓર કિસાની કેન્દ્રિત કાજે કિસાન નીતિ છો આવશ્યક આશે. કિસાની ક્ષેત્રને બાળતી કાજે નવા ઉવાટ મન કે કિસાન મન લગે અમરાતો છો આવશ્યકતા આશે. રાજ્ય છો કિસાન વિસ્તાર કેન્દ્ર ઓર બજાર છો માંગ છો અનુરૂપને હોતો છો કારણ પ્રભાવશીલ હોતો આય. ખેતી કિસાની ઓર સંબંધિત નિયમ ધરમ જસન ભૂ રાજ્ય સંહિતા ઔર આજકાલ છો અનુસાર કિસાન હિત છો સમીક્ષા છો આવશ્યકતા આશે. ઔર કિસાન છો ભલા કાજે કૃષિ નીતિ કિસાન નિયમે સમયાનુસાર પરિવર્તન કરતો જરૂરી આય. કિસાની ક્ષેત્રને બાળતી ઘટતી દર ઓર કિસાન છો અસંતુલન વિકાસ સન 2015-16 કૃષિ ક્ષેત્ર છો વૃદ્ધિ 25.37% રલી, જે ઘટુન ભાતી 2020-21 19.94 હોલી. સન 1980 આજ તક કૃષિ સંખ્યાકી છો આંકડા ખૂબે ચિંતા છો વિષય આશે. જે ક્ષેત્રની સિંચાઈ છો બાળતી હોલી હુની જાગાને ધાન ખેતી છો ક્ષેત્રને બાળતી દખુક મીરે છે. દાર તેલ ઓર અન્ય ફસલને કમી દખુક મીરલી છે. બલ્લોને આમચું છત્તીસગઢ રાજ્ય અનાજ છો ક્ષેત્રને સિર્ફ ધાન ફસલને આત્મનિર્ભર આશે. રાજ્યને સંતુલિત ફસલ છો વિકાસ કે બાળતી કરૂપ લાગુઆય. અહી પ્રકારલે ક્ષેત્રીય અસંતુલન બલગોટો ગંભીર ચુનૌતી આશે. છત્તીસગઢ રાજ્ય છો જનસંખ્યા વૃદ્ધિ દર 18.00% 10 વર્ષને આશે. ઓર કૃષિ વિકાસ દર છો અનુરૂપ વૃદ્ધિ નિહોલે ખાદ્યાંચો માંગ બળેશે. ઔર કિસાન બાળતીને ગતિ આંતો કાજે દીર્ઘકાલીન નીતિ છો આવશ્યકતા આશે. જનસંખ્યા વૃદ્ધિ બલ કૃષિ નીતિ કે પ્રભાવિત કરે છે. લઘુ

0: જેઉં સંરક્ષણ સંવર્ધન આય બોલ્યું આમચો આકાશવાણી કેન્દ્રન બલે ખૂબી આશે આરુ બલે નામચો કઈ કલાકાર ભાઈ બહેન મન રખા આપલો બાટલે બલે કાય કે કઈ કેસેટ મન નીકળાલા એલ્બમ અસન નીકળાલા જસન કે અમે બોલું ભી આમચો નાટ હિસાબ ને જસન કે મીઠું રામ ગુરુ પ્રસિદ્ધ રહેલા ગંગારામ ગુરુ પ્રસિદ્ધ રહેલા સાલિક રામ ગુરુ બોલે પ્રસિદ્ધ રહેલા ઓર અસને કઈક નાટ ગુરુ મન રહેલા એચી સંગ સંગે જસન કે રાજશ્રી દેવ બિપિન બિહારી દાસ હે દિલીપ કુમાર પાંડે આય મેઘનાથ પટનાયક આય સંગે સંગે આજકાલ હિસાબ ને અમે દેખું તો લખેશ્વર ઉદરામ બલિયા શિવરામ નાગ બલિયા રામો ભિસાઈ બલિ મન પ્રસિદ્ધ
1: ગેલમની દેવી
0: ગેલમની દેવી
1: એ લોકગીત ગાવ તો લોક
0: હા
1: રહોત ઓર ખૂબે હું મંચો ગીત આકાશવાણી ને
0: બાજે છે તો કાય કી બલે એ સબ ને કાય કી લોક મન કી સુન તો કે ઉન મંચો જીવના ને કિને બલે ને પરિવર્તન દખા દેલી લોક મન જાનલા હે કી આમચો જન એ લોક સંસ્કૃતિ આય ગોટક વિધા હે તો આમચો જન જીવના કાજી આય બોલુબે બોલું હરેક ઉદ્યમ કાજે બોલું બે કેટલો મહત્વ તો ચીજ આ હું મને ખુદ સમજુક શકલા
2: હા
0: કે નહીં આર હું છું સંરક્ષણ અને સંવર્ધન કાજ કાય ખુદ આગે ઉકલાય મોરિયા લાવું
2: એ આકાશવાણી ઓર દૂરદર્શન ચો માધ્યમ લે જેટલો આમ ચો લોકકલા ચો માને કે પ્રેઝન્ટેશન હોલી પ્રસ્તુતિકરણ તો હું ચો એક ફાયદા એક લાભ એ હોલી કે આમ બસ્તરિયા લોક ને આપલો ભાષા સંસ્કૃતિ કલા ચોકાજે ગર્વ ચો ભાવના ચો મને ઉત્પન્ન હોલી જાગલી એ સબલે બડે આમચો પ્લસ પોઈન્ટ બોલું ભાઈ અંગ્રેજી ની બોલતો હિસાબ ને
0: હાય
2: કે આપલો તીજ કાજે ગર્વ ચો ભાવના મને જન્મો
0: હા હા તો દખા એ તો અચ્છા ગોડ વાત હોય છે મંતર અસને બલે કઈક લિખિત રૂપને ઇલીસે સાહિત્ય રૂપને ઇલીસે જસન કે આપણ મન તુમે દૂનો બલે કાય કે કઈક બલે હલવીને લિખલા સાસ લોક સાહિત્ય મન કહાની બલે લિખલાસ આરુ કવિતા બલે લિખલાસ તુમે તો કાય કે ભાષા જોન ઊંચો બલે બલે લિપિબદ્ધ હોલી છે તો કાય કે તુમે દૂનો એક દૂસર છો જોન કાય કાય કામ કરલા સુનકે તો સાંગા સે માત્ર સબલે પહેલ મેં પૂછવા હે કે ઓર કઈક સાહિત્યકાર જોન આગે ચરોલા હું મન ચુબલે નામ ધરુન બાતી કાય કાય લિખલા એ કે બલે આમી લોક મન લગે અમરાઉ તો રુદનારાયણ પાની
1: આમચો બસ્તર રાજને જીતરો બલે સાહિત્યકાર હોલા હું મનને સબલે જૂના આમચો જીચો નામ મેં આગે બોલે ધરલે હનુમાન ચો પાછે આમચો મરનારિયા લાલા જગદલપુરી હલબી સાહિત્યને કામ કરલા ગણેશ પ્રસાદ સામંત બલે હનુમાન ચો ગીત આજી બલે આકાશવાણીને બાજે છે હુંચો પછી હલબીને કામ કરતો લોક જૂના બેરાલે ધરું આંથન સિયાન બલે ગણેશ પ્રસાદ માનીગરાય હું બલે હલબીને લિખલા હલબી વ્યાકરણ લિખલા કોમિક્સ બલે છપલી હું મંચો પાછે આજી ચું જુગને શિવકુમાર પાંડે